સમય બદલતો ગયો, દોર બદલતો ગયો, પણ એક આવાજ ઈસી રહી જેણે પીઢી દર પીઢી દિલાને જોડ રાખી. વાહી આકાશવાણી. ઘણે માનસુ રામ રામ. આકાશવાણી જોધપુર સુ ઘણગોળ સુનાવાલી સલોની સખિયાને આપરી રેડિયો સંઘની આરાધના જોશીરા. એક ઈસી આવાજ જેકી હિન્દુસ્તાન રી સુભેને જગાઈ, જેકી ચૂલે રી આંસુ લેર, સરહદ રી ચોકિયા તક હર ભારતીયરો સાથ નિભાયો. વાહી આકાશવાણી.

આજનો વિશેષ કાર્યક્રમે સેવાનિવૃત્ત વરિષ્ઠ ઉદ્ઘોષ જ્યારી જાદુઈ આવાજ દસકા તક આપણે દિલ પે રાજ કરી ઓર આજ ભી જદ આપા મારી આવાજ સુણા તો મન હૈ જોકો હર્ષિત હો જાવે એક આનંદ મિલે એક સુકૂન મિલે તો ફોન લાઈન દ્વારા આજ આપા મહેમાના સુ વાત કરેલા પર અબાર સુણા એક પ્યારો સો ગીત

0: પ્રગતિ કરેલા, હાલ તો બાળપણ અમે પછી આ મોટિયાર પણ અમે ધૂણી રાત ચોકણી પ્રગતિ કરી ને કઈ કઈ તરહ પ્રોગ્રામ આવી તો હું જોડી.
1: સર આપણે વાતચીત તો કાફી હોઈ ચુકી હૈ, પર એક સવાલ ઓર આપ પૂછના ચાહું કે જો કાર્યક્રમ આપ પ્રસ્તુત કરા કોઈ ભી કાર્યક્રમ તો ભી કોણ કોણ સી ખાસ બાતે જીકે ધ્યાન મે રાખની ચી.
0: હા બાત બહુ બઢિયા પૂછી હો આરાધના જી, કઈ હૈ કે દેખો ભાગદોડ કરતા આવે ને આપણે ઘર રાખવા બાર લાખવા મીવેડ ને આવે ને સીધા રેડિયર માં બેઠ ને પ્રોગ્રામ કરે બહુ જા બહુ જા, તો પછી પ્રોગ્રામ ની ક્વોલિટી એક ની વાત પછી બેઠી જ રહે. દૂધો એક મોટો બ્રહ્માસ્ત્ર બતાવું મેં આપને કે ભાઈ રેડિયર માં દેખો કે જ્ઞાન તો સબ જગ્યા મિલાયેલા આપને, કટી જાઓ બુટિયર ખાન બેટર લખો જ્ઞાન કે દેખ બેટા અટાવે આત્માની ચાલ નો, આપણે ઝૂઠ નહીં બોલનો હાથ બોલનો, જ્ઞાન ની પાસે તો આપને જગ્યા જગ્યા મિલ જાયેલા. પણ રેડિયર માં અગર જે માન લો આપને પ્રોગ્રામ દેવ નો મોકો મળ્યો કે તો ભીડ મેં જ્ઞાન ની વાત કરી દી કે અચ્છી વાત હૈ, પણ હા તો કોઈ હસી મજાક ની વાત હૈ નહીં કે જેનો થોડો સ્વતંત્ર ઉત્સાહ વર્ધન હોય તો મારે પ્રોગ્રામ માં ઓ યો સર અગર હસી મજાક ભી હો જાય ઓર આપને જ્ઞાન ભી મિલ જાય તો ઈ બાતો હો જાય કે એડો પ્રોગ્રામ રમાને આપને લપેટ નો થઈ જાય સમેટ નો થઈ જાય તો જીકા ભી પ્રસ્તુત કરતા હૈ કે નહીં જ્ઞાન ભી લાગે નહીં જે જ્ઞાન તો આપને મળી જશે સબ જગ મળે.
1: બિલકુલ સહી બાત હૈ સર, આજ દેખો આપ બહુ અચ્છી અચ્છી બાતે હૈ જીકી બતાઈ હો ઓર ઇતને વ્યસ્ત સમય મેં આપ આપર બહુમૂલ્ય સમય જીકો હૈ નિકાળ્યા હો આકાશવાણી જોધપુર જીકો સુહાણો સફર હો પુરાણો બિના આપ ફેર તો એક બાર યાદ હૈ વાણી સબરી તાજા કર દી તો એને લીએ આકાશવાણી પૂરો પરિવાર જીકો હૈ આપરો બહુ બહુ ધન્યવાદ હૈ જીકો કહે રહી હૈ.
0: આપરો બહુ બહુ ધન્યવાદ હૈ સર આરાધના જી આજ મોકો દિયો મને માર રામ જી મિલન હો સબ ભાઈ સાહેબ જી કા હોણે એક નહીં હો નહીં પાછો બાત મંત્ર કરું તો મારે મંદિર માં નહીં રહ્યો કેમકે અમે રિટાયર હોય ને ખાસો ટાઈમ હોય ગયો બાત મંત્ર કરવાનો મોકો નહીં મળે, થાય મોકો દિયો આકાશવાણી પરિવાર જી કા અધિકારી હૈ કર્મચારી હૈ સબ મોકો દિયો મને અંતર મન નું માર ધન્યવાદ નમસ્કાર કરો રામ રામ.
2: યે કહાની હૈ એક ફોટોગ્રાફર ઓર ઉસકે અંતર મન કી.
3: ઓ લવલી વેલ ડન,
2: બિઝનેસ લોન અપ્રૂવ્ડ,
3: અબ હોગા બડા સ્ટુડિયો, નયા કેમેરા, નઈ લાઇટ્સ,
4: લગે હાથ નઈ કાર ભી લે લો ઉસી લોન સે.
3: નો લોન લિયે ગયે કામ મેં લગાઓ, સમય સે EMI ચુકાઓ, ક્રેડિટ સ્કોર બઢાઓ ઓર અગલા લોન આસાની સે પાઓ.
4: કાર નહીં તો મેરી ફોટો તો લે લો.
3: આપ કોન?
5: RBI કહેતા હૈ.

0: પ્રસ્તુત કર્યો. એ દરમિયાન મારી બીએ કમ્પ્લીટ હોગી. હું કેમ 12 પાસ ને લઈ લેતા હા. પછી આ બીએ કમ્પલસરી કરી દી તો પછી મારો કેઝ્યુઅલ એનાઉન્સર મેં વેલો અટેન્ડ ટ્રાન્સફર કરતી હું લઈને 7-8 સાલ તક મેં એઝ એ કેઝ્યુઅલ એનાઉન્સર આકાશવાણી જોધપુર મેં સેવાએ દી. પછી અથા પડ્યો કે આકાશવાણી સુરતગઢ મેં એક વેકેન્સી નીકળી હે એનાઉન્સરી, તો મેં બિન વાસ્તે આવેદન કર્યો ઓર ઈશ્વરી કૃપાઓ માટે મારો સિલેક્શન હોયો ઓર મારો પહેલો સ્ટેશન સ્થાયી ઉદ્ઘોષક રૂપ મેં આકાશવાણી સુરતગઢ હૈ વટે મેં 3 જુલાઈ 1990 ને મેં કાર્યભાર ગ્રહણ કર્યો ઓર વટે મેં કરીબન 2.5 સાલ રહ્યો. બીને પછી મારી ટ્રાન્સફર હોગી આકાશવાણી બાળબેર જયનો ખુલ્યો મારી વટે ટ્રાન્સફર હોગી. મેં વટે બી કરીબન 1.25 સાલ રહ્યો ઓર ઉને પછી 27 સાલ કરીબ જોધપુર આકાશવાણી મેં નિકાળ્યા. મેં સ્થાયી જો નોકરી મારી 30 સાલ ઓર કરીબન 27 દિન મેં આકાશવાણી ને મારી સેવા દી. ઓર જબ તક મેં રહ્યો મેં બડી ઈમાનદારી કામ કર્યો, ચાહે વો કોઈ ભી પ્રોગ્રામ હો, ચાહે નમસ્કાર હો, FM હો, ચાહે યુવાણી હો, ચાહે નારી વાટિકા હો, ગણગોર હો, ચુનમુન હો, એ જો ભી પ્રોગ્રામ મારી ડ્યુટી રમાઈને આવતા હા, તો મેં ઉને પૂરી મતલબ શિદ્ધત રે સાથે ઉન પ્રોગ્રામ મેં મારો જોડાવ રાખતો. મેં મારી પૂરી કોશિશ કરતો કે પ્રોગ્રામ ને કેટલો અચ્છો આપા બના સકા ઉન હિસાબ પ્રસ્તુત કરતા. ઉદ્ઘોષક ની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા હૈ કે કોમ્પિયર કઈ વાત કરી રહ્યો હૈ ઓર વો કિન ટ્રેક માંથી ચાલ રહ્યો હૈ ઉન હિસાબ ચેન્જ ઓર મ્યુઝિક લેવણો યા કોઈ ગાણો સિલેક્ટ કરીને હાથો હાથ વટે બજાવણો તો એનાઉન્સર માં ડિપેન્ડ કરે. મને યાદ આવે કે શાયદ એક કહાણી શાયદ આપ દીજી જેને લાઈવ પ્રેઝન્ટ કરવાઈ આપ કરું ઓર આપ ઉને પ્રસ્તુત કરી મે સાથે આપણે કન્સોલ માટે હો. મેં નહીં કહું કે મેં બહુ અચ્છો કર્યો, લેકિન મેં સંતુષ્ટ હું કે મેં જો ભી કર્યો ઉન કહાણી વાસ્તે ન્યાય સંગત હો.
1: બિલકુલ સર, આપ જબ કહો તો આપણે સાગર જી કા અનુભવ રહ્યા વો બહુત બહેતરીન અનુભવ રહ્યા કે કહાણી રે અંદર જીકા જીકા શબ્દ આયા વિસ શબ્દ સુ જોડતે હવે આપ બહુ સુંદર સુંદર ગીત જીકા હૈ વે પ્રસ્તુત કર્યા હા. કે મને ઓલે સોચને જગ્યા હી હોને મિલી કે મને અબ આગે કહીં કહેણો હૈ ઓર જઠે મારો વાક્ય સમાપ્ત હોન તો બિન સગે સગે વિસુ હી જોડોડા આપ જીકા ગીત હૈ વે ઉનને સુનાયા હા. તો વા બહુ સુંદર યાદ હૈ જ્યાં રેડિયો જદ માઇક આપણે સામને આવે ઓર વો ભી પહેલી વાર તો ધડકને હૈ જીકી હૈ બહુ તેજ હો જાયા કરે ઓર એક અજીબ સો રોમાંચ હૈ જીકો પેદા હુઆ હૈ. તો આપ એક ઉદ્ઘોષક કે રૂપ મે આકાશવાણી મે બહુ સારી આપણી સેવાએ દી હૈ તો મેરા કોઈ અનુભવ જીકા હૈ વે આપ બતાઓ.
0: દેખો સા કે મે ચૂંકી યે પહેલી કેઝ્યુઅલ એનાઉન્સર હો તો ઉન ટાઈમ શરૂઆત મે ધડકન બડી તેજ હોતી જર મે કેઝ્યુઅલ કામ કરતા હા તો ધડકન બડી તેજ રહેતી ને કઈ બોલનો હોતો અને કઈ વાર જો યાદ કર્યોડો ભૂલ જાવતા ઓર બહુ ગફલત રહેતી. લેકિન ધીરે ધીરે જયારે આગે બઢતા રહ્યા તો કોન્ફિડન્સ મન મેં જાગ્યો કે આપ આ ચીજ કર સકા.
1: તો સર જ્યાં અઠેરા જોધપુર જે કા શ્રોતા હૈ મેરે સગે આપણો બહુ ગેરો રિશ્તો રહ્યો હૈ કોઈ ઇસો કિસ્સો બતાવો આપ કી જદ આપ કામ કર રહ્યા હા કન્સોલ પર યા કોઈ કાર્યક્રમ રે અંદર તો વા બહુ હી કુછ અનોખો કામ હોય હૈ વા જે કી ચીજ હૈ વા આજ ભી આપને યાદ હૈ પડદે રે પીછે કે બહુ સારી ચીજે હોયા કરે કોઈ ઇસી યાદ હૈ આપને.
0: યું તો બહુ સારા કિસ્સા હોયા હા, લેકિન જબ તક મારો સવાલ હૈ કે અગર કોઈ સોતા મને ચલતે પ્રોગ્રામ મે અગર કોઈ ફોન આવો તો હોટે આપણા સ્ટુડિયો રમાઈને ઓર કહો તો લક્ષ્મણજી ઓ ગાણો સુનો હૈ અગર આપ સુના સકો તો મહેરબાની પહેલા. મેં કોશિશ કરતો કે ઉન ગાણાને કિની રૂપ મેં કટે કોઈ બાતચીત બીચ મેં અગર ફસ સકે તો ફસા દેતો ઉન ગાણાને. તો શ્રોતા મારું બહુ રાજી આ કે મેં કદી મારા નિરાશ કોની કર્યો.
1: સર કહેવાય ને કે ઇતિહાસ બનતો તો સગલા હી દેખે પર કોઈ ઇતિહાસ ને ગઢે વા બહુ ગૌરવરી વાત હૈ. તો જોધપુર મેં FM સન સિટી ની શરૂઆત હોઈ વો એક નયો દોર હો તો FM સન સિટી કો લાઈવ પ્રોગ્રામ હો પહેલો કાર્યક્રમ જીકો તો વિન દિન કન્સોલ પર આપી ડ્યુટી લાગી તો ઉન ઐતિહાસિક દિન રા જીકા અનુભવ હૈ વે માન સાગે શેર કરો.
0: દેખ્યો કે મેં નમસ્કાર પ્રોગ્રામ ઉન ટાઈમ પ્રેઝન્ટ કરતો હો જ્યારે એને સ્ટાફ વાળાને સબને લાગતો કે લક્ષ્મણજી રે મુકાબલે મેં કોઈ કન્સોલ હમારે કોઈ નહીં. तो और जुम्मो मैंने दियो गए एफएम सन सिटी रो काम भी आप ही देखो लो और पहली जब एफएम शुरू हो तीन दिन पहली ड्यूटी मारी लगाई और उन दिन मारा भी हाल पर पूरी मैं